DC-ની સિયારામ લોહાર નગરી ઓલ ઇન્ડિયા દી સીની સિયારાન લોહાર નગરી ઓલ ઇન્ડિયા રેડિયો સક્સી બહાસા ઇન્ડોનેશિયા પનિયા રંડા મંદિરા કુમારી બસરતા દેંગ અનસલુરુ આવક સક્સી બહાસા ઇન્ડોનેશિયા દારી સ્ટુડિયો દી સીની દી ઇબુ કોટા ઇન્ડિયા ન્યૂ દિલ્હી મંગુચાપકન સલામત પાગી કપાડા સેમ વપંદેંગાર કામી દી સલુરુ કપુલાવન રિપબ્લિક ઇન્ડોનેશિયા દાંદી માના સાજા સિયરન કામી ઇની દાપત દી દેંગાર સિયારન કામીની સતિયા ફાળી દાપત અંડાઈ કુતી મલાલુઈ ફ્રીક્વન્સી લીમા બિલાસરી બુદુઆ રાતુસ નંપુલુ કિલો હર્જ પાડા જામતુ જુ હિંગા દેલાપાન પાગી વાક્તુ ઇન્ડિયા તોપુકુલ દેલાપાન તીગા પુલુ હિંગા સંબિલાન તીગા પુલુ વાક્તુ ઇન્ડોનેશિયા બાગ્યાન ભારત બાબા રાપાચાર્ય કામી સાજી ખાન ઉંતુક હારીની તરમાસુક વાર્તા ભળિતા લાગુ ઇન્સ્ટ્રુમેન્ટાલિયા કોમેન્તાર લાગુ રાક્યાત પ્રોગ્રામ સ્પોટલાઇટ લાગુ લાગુ નોન ફિલ્મ દાન આહેણ્યા સારી આચારા એસો ખારીન્યા દી સીની સિયારા લોર નગરી ઓલ ઇન્ડિયા રેડિયો પારા પમીર સાંગ તર હોરમાત સાબગય આચારેંગ પડતામાં કિની ઇકુતીલા વાર્તા બળિતા વાર્તા બળિતા દી સંપાઈકા નોલે મંદિરા કુમારી સારી બળતા પેન્ટિંગ કા મંતેરિયાન લોર નગરી ઇન્ડિયા મમાંગિલ કુવાસા ઉત્સાહ કોમીસી તિંગી પાકિસ્તાન ઉંતુક મનિયામ પાઇકાન પ્રોતેસ કરાસ ઇન્ડિયા તસ ફાસલિતાસી બરકલાંજુતાન તરહાદપ ઇન્ફિલ્ટ્રાસી લિમતાસ બાતાસ ઇલીગલ દાડી પાકિસ્તાન મંતેરી પરદાદાગન પિયુષ ગોયલ મંગાતા કાન બહવા પરજાંજિયાન પરદાદાગન બેબાસ ઇન્ડિયા આકન મંચાકુપ તુજુ પુલુ લીમા પર્સન પર ઇકોનોમિયાન દુનિયા લીમા વાર્ગા નગેરા ઇન્ડિયા બર હાસિલ દી સલામત કાન સતેલા કાપાલ તાંકર બર બંદેરા કુવેત તરકના પ્રોએક્તિલ દી સેલત હોરમુઝ કતંતુઆન જામિયાન વિઝા અમેરિકા સરિકાત બળલાકુ બાગી લીમા પુલુ નગેરા ઇન્ડિયા દી કચવાલી કાન દાલમ આસિયાન ગેમ્સ ઇન્ડિયા મમનાંગ કાન લીમા મેદાલી એ માસ દુઆ પે રાગદાન દુઆ પરુંગુ નાઇક પોઝીસી કા એમ્પા દાલમ પરોલે હાન મેદાલી દેંગાન દિલાપાન પુલુ લીમા મેદાલી તરમાસુક દુઆ પુલુ સાતુ એ માસ વાર્તા બળિતા સલંકાપન્યા કમંતેન લુઆર નેગરી તેલા મમાંગિલ કુઆસા ઉસાહ કોમી સી તિંગી પાકિસ્તાન ઉંતુક મનિયમ પાઈ કાન પ્રોતેસ કરાસ ઇન્ડિયા આતસ ફાસલિતાસી બરકલાંજુતાન તરહદપ ઇન્ફિલ્ટ્રાસી લિંતાસ બાતાસ ઇલીગલ દાડી પાકિસ્તાન ઇન્ડિયા જુગા સેચારા તેગાસ મનોલાક તુડુહાન યંગતિડા બરદા સારદાન બરમોતિ તરકાયત સબુઆ ઇન્સિડેન્ટ દી સેક્ટર ફિરોઝપુર પંજાબ દી સપંજંગ પરબાતાસાન ઇન્ટરનેશનલ પાડા હારી જુમાત કમંતિયન લુઆર નૈગેરી મંગાતા કાન બહવા પિહાક પાકિસ્તાન તેલા દી બળિતા હુબાવા તિગા ઓરાંગ તેલા મનયુસુફ કા વિલાયા ઇન્ડિયા દાન મસ્કીપુન તેલા મંદાપત બબરાપા પરિંકાતાન દાડી બીએસએફ ઉંતુ કંબાલી કા પાકિસ્તાન મરેકા તરુસ બરગેરાક મનુજુ પાગર પર બાતાસાન બીએસએફ તરપાકસા